અમરી જેવા એક પ્રભુ, જેવા એક અનેક ગુણ તરે નાનક ચરણી પાહે, જેવા એક કમણ ગુણ કહીએ તેરે ગુણ બહુતે મેં એક ન જાણ્યા, કમણ ગુણ કહીએ જેવા એક તું સમરથ વડા મેરી મત થોરી રા, મેરી મત થોરી રા, હમ અજ્ઞાન અલ્પ મત થોરી મત થોરી, તું સમરથ વડા વડી હું વડા